0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: स्वागत है आप सभी का चित्रलोक कार्यक्रम में. सभी सुनने वालों को सविता सिंह का नमस्कार.

0: आप सुन रहे थे फिल्म का नाम था सत्यमेव जयते। इस गीत के पहले आपने जो गीत सुना था धुरंधर फिल्म से लिया था हमने, जास्मीन शांडिल्य और सतिंदर सतराज ने उसे गाया था। चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा पर। इस कार्यक्रम में चलिए लेते हैं बहुत छोटा सा ब्रेक, ब्रेक के बाद फिर से हाजिर होंगे।
1: શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in पर।

0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
1: जन्म दिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
2: FM 102.4 MHz पर आकाशवाणी राजकोट विविध भारतीनी मनोरंजन सेवा प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था। कार्यक्रम बाद 9:05 थी फरी सांभळशु चित्रलोक कार्यक्रम ना शेष गीतो।
3: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
4: नमस्ते श्रोता, अनुरूप विवाह द्वारा संचालित आ श्रृंखला मा आपनो फरी एक वार स्वागत छे। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
5: નમસ્તે શ્રોતાઓ।
4: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેણે ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
5: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી।
4: અચ્છા,
5: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
4: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
5: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે।
4: બરાબર,
5: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે।
4: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જયારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
6: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com।
4: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
5: તેનું પણ સમાધાન છે અમારી પાસે। તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્ર ને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે।
4: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ। ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
5: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી।
4: અચ્છા,
5: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી। કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે।
4: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
5: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો।
4: અચ્છા,
5: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ।
4: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર।
5: અમને સાંભળવા માટે સૌનો આભાર।

0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791, અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર, વિવિધ ભારતી રાજકોટ પર. ફરી સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોકના શેષ ગીતો.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
2: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ નિર્માતા દિગ્દર્શક બિમલ રોયની ફિલ્મો અને એ ફિલ્મોના ગીતો પર આધારિત કાર્યક્રમ બિમલ રોયની 12 ફિલ્મો. હિન્દી ફિલ્મોને નવા પ્રકારની કથા, પટકથા અને દિગ્દર્શન દ્વારા નવી દિશા આપનાર બિમલ રોયની ફિલ્મી કારકિર્દી 1932માં ન્યૂ થિયેટર્સના કેમેરામેન નીતિન બોસના સહાયક તરીકે પ્રારંભ થઈ. ભવિષ્યમાં પ્રતિભાશાળી બિમલ રોય અહીં સ્વતંત્ર કેમેરામેન તો થયા જ, પરંતુ ન્યૂ થિયેટર્સની અનેક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું. દેશના વિભાજન વખતે ફિલ્મ ઉદ્યોગ વેરવિખેર થઈ ગયો અને બિમલ રોય એમના ફિલ્મ નિર્માણના સાથીદારો સાથે મુંબઈ આવ્યા. એક ફિલ્મોત્સવમાં બિમલ રોયે રોશોમન નામની જાપાની ફિલ્મ જોઈ. આ ફિલ્મનો એમના મન પર એટલો બધો પ્રભાવ પડ્યો

કે એમની ફિલ્મ નિર્માણની દિશા જ બદલાઈ ગઈ. મનોરંજન પ્રધાન ફિલ્મો બનતા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં બિમલ રોયે બનાવી જમીનદારો દ્વારા શોષણ અને ખેડૂતોની લાચાર સ્થિતિ પર આધારિત ફિલ્મ દો બીઘા જમીન. આની પ્રેરણા મળી ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરના કાવ્ય દુઈ બીઘા જોમી અને સલીલ ચૌધરીની અંગ્રેજી વાર્તા રિક્ષાવાલા પરથી. અભિનેતા બલરાજ સાહાની, રતનકુમાર અને મુરાદ તથા અભિનેત્રી નિરૂપા રોયના અભિનયથી સુસજ્જિત ફિલ્મ દો બીઘા જમીનને અપાર લોકપ્રિયતા મળી. આ ફિલ્મ કાન્સ ફિલ્મ મહોત્સવમાં પુરસ્કૃત થઈ એને રાષ્ટ્રીય અને ફિલ્મફેર પુરસ્કારો મળ્યા. કાર્યક્રમમાં પ્રથમ આ ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સલીલ ચૌધરીનું અને સ્વર છે મન્નાડે, લતા મંગેશકર તથા સાથીદારોનું.

નિર્માતા દિગ્દર્શક બિમલ રોયે અનેક ફિલ્મો બનાવી, પરંતુ આ કાર્યક્રમમાં આપણે સમયનું ધ્યાન રાખતા એમની 12 ફિલ્મોનો ઉલ્લેખ કરીને એ ફિલ્મોના ગીતો સાંભળીશું. આ ક્રમમાં હવે પછીની ફિલ્મની વાત. બિમલ રોયે ગાયક અને અભિનેતા કિશોર કુમારને નાયક રૂપે લઈને ફિલ્મ બનાવી હતી નોકરી. સામાજિક સમસ્યાને કથાનો વિષય બનાવતા એમણે આ ફિલ્મમાં બેરોજગારી અને યુવાઓના પારિવારિક અને આર્થિક સંઘર્ષને રજૂ કર્યો. બહેનના લગ્ન કરવાના અરમાન, માતાની સેવા કરવાની ઈચ્છા અને પ્રેમિકાને જીવન

સાથી બનાવવાના સપના જોતા બેરોજગાર યુવક રતનની કથા છે ફિલ્મ નોકરી. સાંભળીએ શૈલેન્દ્રનું રચેલું, સલીલ ચૌધરીનું સ્વરબદ્ધ કરેલું અને કિશોર કુમારે ગાયેલું નોકરી ફિલ્મનું ગીત.

નિર્માતા દિગ્દર્શક બિમલ રોયે બંગાળી લેખક શરદચંદ્રની નવલકથાઓ પરથી ત્રણ ફિલ્મો બનાવી, પરિણીતા, બિરાજબહુ અને દેવદાસ. આપણે વાત કરીએ ફિલ્મ દેવદાસની. 1955માં બિમલ રોયે દેવદાસ બનાવી એના 20 વર્ષ પહેલા ન્યૂ થિયેટર્સ દ્વારા બનાવેલ દેવદાસમાં બિમલ રોય કેમેરામેન હતા. તે વખતે જ એમના મનમાં પોતાના કળા કૌશલ પ્રમાણે દેવદાસ બનાવવાનો વિચાર અંકુરિત થઈ ગયો હતો. એમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ દેવદાસમાં મુખ્ય કલાકાર હતા દિલીપ કુમાર, સુચિત્રા સેન, વૈજયંતીમાલા અને મોતીલાલ. ફિલ્મમાં સંગીત આપવા માટે એમણે સંગીતકાર નૌશાદનો સંપર્ક કર્યો, પરંતુ હાથમાં લીધેલી ફિલ્મોમાં વ્યસ્ત નૌશાદે સંગીતકાર સચિનદેવ બર્મનનું નામ સૂચવ્યું. આ ફિલ્મનું ગીત સાંભળવાની ઇચ્છા જાગી ગઈ હોય તો સાંભળીએ બિમલ રોય દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત 1955ની ફિલ્મ દેવદાસનું ગીત. ગીત છે સાહિર લુધિયાનવીનું, સ્વર છે લતા મંગેશકરનું.

મધુમતિ બિમલ રોય દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મની કથા અને પટકથા મહાન ફિલ્મકાર ઋત્વિક ઘટકના છે. પુનર્જન્મની ઘટનાઓ પર આધારિત આ ફિલ્મના મુખ્ય કલાકારો છે દિલીપકુમાર, વૈજયંતીમાલા, પ્રાણ અને જોની વોકર. શિક્ષિત યુવક આનંદ એક આદિજાતિની યુવતી મધુમતીના પ્રેમમાં પડે છે. આ પ્રેમીઓના જીવનમાં આવેલ પડકાર, પ્રતિકાર અને પ્રતિશોધ આ ફિલ્મને રોચક, રોમાંચક અને ઉલ્લેખનીય બનાવે છે. ફિલ્મને અપાર લોકપ્રિયતા મળી, અનેક પારિતોષિકો પણ મળ્યા. અત્યારે આપણને મળશે આ ફિલ્મનું ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સલીલ ચૌધરીનું, સ્વર છે લતા મંગેશકર, મન્નાડે અને સાથીદારોનું.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: કઈ કઈને થાકી ગયો?
3: શું થયું?
2: નવી કિડબેક જોઈએ છે।
3: તો પહેલા કેપ્ટનને કહે
2: ના માને
3: તો મેનેજર ને।
2: કરેક્ટ,
3: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો।

0: 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિટ બેગ.
1: RBI કહે છે
2: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસમેન.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAT 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને.

બિમલ રોયે અનેક ફિલ્મો અન્ય નિર્માતાઓ માટે દિગ્દર્શિત કરેલી. એમાંની કેટલીક ફિલ્મો છે પરિણીતા, બાપ બેટી, બિરાજ બહુ, યહૂદી વગેરે. આપણે વાત કરીએ યહૂદી ફિલ્મની. બિમલ રોયના મિત્ર બોમ્બે ફિલ્મ્સના સાવક વાછાની આ ફિલ્મ આગા હશર કાશ્મીરીના નાટક યહૂદી કી લડકી પર આધારિત છે. રોમ સામ્રાજ્યમાં યહૂદીઓની સતામણીની પૃષ્ઠભૂમિ પર આધારિત આ પ્રેમકથામાં મુખ્ય કલાકારો છે સોહરાબ મોદી, દિલીપ કુમાર અને મીના કુમારી. આ ફિલ્મના જે ગીત બદલ ગીતકાર શૈલેન્દ્રને શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાંભળીએ એ ગીત. સંગીત છે શંકર જયકિશનનું, ગાયક છે મુકેશ.

કે માનવ માટે માનવતા જ મોટો ધર્મ છે. ગીત સાંભળવાનું કર્મ કરતા અમે રજૂ કરીએ છીએ આ ફિલ્મનું મજરુ સુલતાનપુરીનું રચેલું, સચિનદેવ બર્મનનું સ્વરબદ્ધ કરેલું અને તલત મહેમૂદે ગાયેલું ગીત.

નિર્માતા દિગ્દર્શક બિમલ રોયની ફિલ્મ પરખની વાર્તા છે સંગીતકાર સલીલ ચૌધરીની અને ફિલ્મના સંવાદ છે ગીતકાર શૈલેન્દ્રના. કથા પ્રમાણે ગામના પોસ્ટમાસ્ટરને 50,000 રૂપિયાના એક ચેક સાથે સંદેશો મળે છે કે તેઓ આ ચેક ગામની એવી વ્યક્તિને આપે જે રૂપિયાનો સદુપયોગ ગ્રામજનોના કલ્યાણ માટે કરવાની હોય. ગામની દરેક નાની મોટી વ્યક્તિ પોસ્ટમાસ્ટરને પ્રભાવિત કરવા જાત જાતના તુક્કા અજમાવે છે. ફિલ્મમાં આથી ઉત્પન્ન થતા રમૂજ અને વ્યંગની સાથે સાથે એક પ્રેમકથા પણ ચાલે છે. તો ચલાવીએ પરખ ફિલ્મનું એક ગીત.

હિન્દીના જાણીતા સાહિત્યકાર ચંદ્રધર શર્મા ગુલેરીની વાર્તા પર આધારિત ફિલ્મ બની ઉસને કહા થા. નિર્માતા બિમલ રોયે આ ફિલ્મના દિગ્દર્શનનું કામ સોંપ્યું મુનિ ભટ્ટાચાર્યને. ફિલ્મની કથા મુજબ સેનામાં સેવા બજાવતા નંદુની પૂર્વ પ્રેમિકા કામલીના પતિ રામસિંહ નંદુના ઉપરી છે. યુદ્ધની ઘડી આવી ત્યારે કામલી નંદુ પાસેથી એના પતિની સુરક્ષા કરવાનું વચન લે છે. નંદુ રામસિંહની રક્ષા કરતા પોતાના પ્રાણ ગુમાવે છે. રામસિંહ પૂછે છે, મારા પ્રાણ બચાવવા તમે તમારા પ્રાણ કેમ ન્યોછાવર કરી દીધા? નંદુ ઉત્તર આપે છે કે ઉસને કહા થા. સુનતે હૈ ઇસ ફિલ્મ કા ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર સલીલ ચૌધરી, ગાયક કલાકાર તલત મહેમૂદ અને લતા મંગેશકર.

બંગાળી ફિલ્મ સાગરિકાથી પ્રભાવિત થઈને બિમલ રોયે ફિલ્મ બનાવી પ્રેમપત્ર. એક પ્રેમપત્રને કારણે અરુણ અને કવિતા વચ્ચે ગેરસમજ ઉત્પન્ન થાય છે. ડોક્ટરનું શિક્ષણ મેળવવા અરુણ ઇંગ્લેન્ડ જાય છે. અહીં એની નેત્રજ્યોતિ ખોઈ દે છે. આથી એની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું વચન આપનાર તારા વચનભંગ કરે છે. અરુણની કોલેજકાળની સાથી કવિતા તારા બનીને અરુણની સેવા કરે છે. એના પ્રયાસોથી અરુણની નેત્રજ્યોતિ પાછી આવે છે. પ્રણય ત્રિકોણના તાણાવાણા અને દ્વંદ બાદ અરુણ અને કવિતા જીવનસાથી બને છે. સાંભળીએ પ્રેમપત્ર ફિલ્મનું પ્રણય ગીત મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં. શબ્દરચના છે રાજિંદર ક્રિશનની, સંગીત રચના છે સલીલ ચૌધરીની.

બિમલ રોય દ્વારા નિર્મિત ફિલ્મ કાબુલીવાલાના દિગ્દર્શક હતા હેમેન ગુપ્તા. ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરની આ કથાથી આપણે સૌ પરિચિત છીએ, એટલે આ અવસરે આપણે ફિલ્મના દિગ્દર્શક હેમેન ગુપ્તા વિશે થોડું જાણીએ. હેમેન ગુપ્તા આઝાદીના લડવૈયા હતા. દેશ દાજ બદલ એમને જેલની સજા પણ ભોગવવી પડી. આઝાદી બાદ ફિલ્મો પ્રત્યે રસ જાગ્યો. આઝાદીની લડત અંગેની ખૂબ જ જાણીતી અને માનીતી ફિલ્મ આનંદ મઠના દિગ્દર્શક છે હેમેન ગુપ્તા. આનંદ મઠ ઉપરાંત હેમેન ગુપ્તા અનેક ફિલ્મોના લેખન, નિર્માણ અને દિગ્દર્શન સાથે સંકળાયા, પરંતુ લોકપ્રિય થયા ફિલ્મ આનંદ મઠ અને કાબુલીવાલાના દિગ્દર્શન બદલ. નોંધવું રહ્યું કે એમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર પણ એક ફિલ્મ બનાવેલ છે. કાર્યક્રમમાં આપણે સાંભળીએ કાબુલીવાલા ફિલ્મનું ગીત. ગીત છે પ્રેમ ધવનનું, સંગીત છે સલીલ ચૌધરીનું, સ્વર છે મન્ના ડેનું.

0: પોતે દિગ્દર્શક હોવા છતાંય જેમ બિમલ રોયે નિર્માણ કર્યું અને હેમેન ગુપ્તાને દિગ્દર્શનનો અવસર આપ્યો, આ જ રીતે એમણે પોતાના બેનર હેઠળ અરવિંદ સેન, અસિત સેન, મોની ભટ્ટાચાર્ય, એસ ખાલિલ તથા રાજબંશ ખન્ના જેવી પ્રતિભાઓને પણ દિગ્દર્શનનો અવસર આપ્યો. સાંભળીએ આમાંની એક, બિમલ રોય દ્વારા નિર્મિત અને અસિત સેન દ્વારા દિગ્દર્શિત પરિવાર ફિલ્મનું ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર સલીલ ચૌધરી, ગાયક કલાકાર લતા મંગેશકર અને મન્ના ડે.
1: તત મુરલી કી ધુન સુન આઈ રાતે, આઈ રાતે જમુના કે તટ પર, જમુના કે તટ પર નિરત કરત ઉત, નિરત કરત ઉત, હિરત ફિરત ઉત, હિરત ફિરત એસ ચંદ્ર તપન, દિગ દિગ નાદિ દિગ નાદિ દિગ દિગ ધો દિગ ધો દિગ દિગ દિગ રામ તત તઈ તત તઈ, રામ તત તઈ તત તઈ.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता निर्माता दिग्दर्शक बिमल रॉय नी फिल्मों अने ए फिल्मों ना गीतों पर आधारित कार्यक्रम बिमल रॉय नी 12 फिल्मों। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટ પરથી, એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પરથી।
0: દિલ સે દિલ તક યાદગાર તરાને।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: બિલકુલ, વો ડિસ્ટ્રીબ્યુટર વહા સે લેગા, વો અપના માર્જિન જોડેગા, ઓર ફિર ઉસકે બાદ વો ડોક્ટર કે પાસ આ રહી યા ફિર પેશન્ટ કે પાસ જા રહી હૈ, તો હર એક કા માર્જિન જોડ કે અગર વો 10 રૂપિયે કી ચીઝ આપકો કોઈ 9 રૂપિયે મેં ઓફર કરે,

0: જરૂર આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મતું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો:

0: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

સુંદર સફર બની જાય છે. પ્રેમ કોઈ એક પળમાં થતો નથી, પ્રેમ એ એક એવી પ્રક્રિયા છે જે ધીમે ધીમે દિલમાં ઉતરે છે અને માણસને ખબર પણ નથી પડતી કે ક્યારેક કોઈ એક વ્યક્તિ તેના વિચારોમાં, તેની લાગણીઓમાં અને તેની આખી દુનિયામાં વસી જાય છે. દિલને જે ગમે છે એ સમજાવવું મુશ્કેલ છે, કારણ કે દિલ તર્કથી નહીં, લાગણીઓથી ચાલે છે. આજે આપણે એ જ લાગણીઓના 5 અલગ રંગોને અનુભવીશું. એક એવી સફર જેનું નામ છે પ્રણય યાત્રાના રંગ.

શરૂઆતમાં દિલમાં એક અજાણી બેચેની જન્મે છે, જ્યાં માણસને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. કેમ કોઈ એક ચહેરો વારંવાર યાદ આવે છે, પોતાની લાગણીઓ ઉપરનો કાબુ ધીમે ધીમે ઓછો થતો જાય છે, અને આ જ સ્થિતિમાં માણસ પોતાની લાગણીઓ સામે મજબૂર બની જાય છે. પણ આ મજબૂરીમાં પણ એક મીઠી મીઠી ખુશી છુપાયેલી હોય છે, કારણ કે પહેલીવાર દિલ કોઈને પોતાની જગ્યા આપે છે. દિલને રોકી શકાતું હોત તો સારું હોત, પણ એ તો જ્યાં અટકે છે ત્યાં જ ઘર બનાવી લે છે.

શ્રોતા મિત્રો, સમય જતા લાગણીઓમાં એક પરિપક્વતા આવે છે, ઉતાવળ ઓછી થાય છે અને સમજણ વધુ ઊંડી બને છે. દિલ સ્વીકારી લે છે કે આ લાગણી હવે ક્ષણિક નથી, પરંતુ એક સચ્ચાઈ છે. અહીં કોઈ સાબિતી આપવાની જરૂર નથી રહેતી, કારણ કે બે દિલ વચ્ચે એક નિયર શબ્દ વિશ્વાસ ઉભો થઈ જાય છે. પ્રેમ એ નથી કે જે દેખાય, પ્રેમ એ છે કે જે અનુભવાય.

શ્રોતા મિત્રો, પછી એક એવી સ્થિતિ આવે છે જ્યાં લાગણીઓ ખુલીને બહાર આવે છે. દિલ પોતાની વાત કહેવામાં સંકોચાતું નથી અને માણસ પોતાની અંદરની સચ્ચાઈને સ્વીકારી લે છે. આ સમયે પ્રેમ સૌથી સુંદર લાગે છે, કારણ કે અહીં કોઈ ડર નથી રહેતો, ફક્ત નિકટતા અને નિર્ભયતા જ રહે છે.

શ્રોતા મિત્રો, અંતે એવી સ્થિતિ આવે છે જ્યાં લાગણીઓ યથાવત રહે છે, પણ પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. જ્યાં સાથ નથી રહેતો પણ યાદો જીવંત રહે છે. માણસ સમજવા લાગે છે કે દરેક પ્રેમ પૂર્ણ થવો જરૂરી નથી. ક્યાંક પ્રેમ અધૂરો રહીને જ વધુ ઊંડો બની જાય છે. તમે મારા નથી રહ્યા, પણ મારા દિલમાંથી ક્યારેય જશો નહીં. આ ગીતમાં કંઈક એવી જ લાગણી અનુભવાય છે.

પ્રેમ કોઈ અંત સુધી પહોંચવાનો રસ્તો નથી, પ્રેમ પોતે જ એક સફર છે જેમાં માણસ ઘણીવાર પોતાને ગુમાવી દે છે, પણ એ જ ગુમાવવામાં પોતાને સાચે જ શોધી પણ લે છે. કદાચ એ જ તો પ્રેમની સૌથી સુંદર વાત છે કે એ ક્યારેય પૂર્ણ થતો નથી, એ ફક્ત સ્વરૂપ બદલે છે. ક્યારેક સાથમાં રહે છે અને ક્યારેક યાદોમાં, ક્યારેક દૂર રહીને પણ કોઈ નજીક હોય છે અને ક્યારેક નજીક રહીને પણ કોઈ દૂર હોય છે. પ્રેમ એ નથી કે જે મળી જાય, પ્રેમ એ છે જે રહી જાય. શ્રોતા મિત્રો, આજે આપણે માણ્યા પ્રણય યાત્રાના રંગ, એક એવી લાગણીઓની સફર જે દરેક દિલે ક્યારેક તો જરૂર અનુભવી છે.

આજનો આ કાર્યક્રમ અહીં જ પૂર્ણ કરીએ. ફરી મળીશું કંઈક નવા જ રંગો સાથે. ત્યાં સુધી પ્રેમને અનુભવો અને પ્રેમની સચ્ચાઈ અને મીઠાશને સ્વીકારી તેને માણો. આજના આ કાર્યક્રમમાં જે ચિત્રપટની રચનાઓ ગુંજી તેના નામ આ મુજબ છે: દિલ કા ક્યા કસૂર, મેટ્રો ઇન દિનો, તુમ મિલે, નૌટંકી સાલા અને એ દિલ હૈ મુશ્કિલ.

0: આપની સ્વર સખી દર્શના સોનૈયાને આપો રજા. નમસ્કાર.
1: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.